છે પણ તેરા મિનિટ કે મેં દાલી કરી લીધો તેરા તેરા તેરા મિનિટ કે મને રિક્વેસ્ટ કરે તે સારા સારા અનુર એનીવે છે વેરી વેરી નાઇસ સોંગ મનોનો શુકર યાર દેતો છું તમને હવે સર વિચ રોહિન ખાતે કા દેર જબરદસ્ત સોંગ સુપર કે સો નંબર વેર કા સાઈડ ઓર દેતો છું તમને જો જહાન મનના બેહદા બેહદા મનના મસ્જિદ મસ્જિદ ના થાય બલ્કે મારવાત થાય બધી થાય બધી બધી બધી